0: વધુ તેજસ્વતા સાથે ઉભું થયું છે. આજે આ દિવ્ય મંદિર વિધ્વંસમાંથી પુનઃનિર્માણના સરદાર સાહેબના અડગ નિર્ધાર, દ્રઢ સંકલ્પ અને રાષ્ટ્રના આત્મસન્માનનું પ્રતીક છે. તેમનો આ સંકલ્પ 1951ની 11 મે પૂર્ણ થયો તે ગૌરવશાળી વિરાસતને આજે 75 વર્ષ થયા છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2001માં મુખ્યમંત્રી તરીકેનું સેવાદાયિત્વ સંભાળ્યું. એ જ વર્ષે તેમણે સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો સુવર્ણ જયંતી ઉત્સવ ઉજવીને આપણને તક આપી હતી અને આજે સરદાર સાહેબનો દ્રઢ સંકલ્પ સાકાર થયાનો આ અમૃત ઉત્સવ આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબની પ્રેરણાથી દેશની આઝાદીના અમૃતકાળમાં જ આવ્યો છે તે સોનામાં સુગંધસમો પ્રસંગ છે. આખા યુગનું નિર્માણ કરનાર વિઝનરી લોકનાયક શ્રી મોદી સાહેબે પ્રત્યેક ભારતવાસીઓમાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને સનાતન હિન્દુ સંસ્કૃતિના પુનર્જાગરણનો ભાવ પ્રબળ બનાવ્યો છે. આદરણીય શ્રી મોદી સાહેબે અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા ઐતિહાસિક પ્રસંગે દેવથી દેશનું વિઝન આપ્યું હતું. સોમનાથ મંદિર પર 1000 વર્ષ પહેલા થયેલા આક્રમણ સામે શૌર્ય દાખવનાર સ્વાભિમાની યોદ્ધાઓને યાદ કરતું સોમનાથ સ્વાભિમાન પર્વ, કાશી વિશ્વનાથ કોરિડોર, કેદારનાથ ધામ વિકાસ, પાવાગઢમાં 500 વર્ષ પછી ધ્વજારોહણ અને અંબાજી કોરિડોર તથા સોમનાથ તાલીમ સંગલ દ્વારા વિરાસત બી વિકાસ બી સાકાર કર્યું છે અને ફરીથી જ્યારે આજે ગુજરાતમાં આવ્યા છે ત્યારે ફરીથી એમનું સ્વાગત કરીને વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.
1: That was the welcome address by the Honorable Chief Minister of Gujarat, Shri Bhupendrabhai Patel, and he mentioned about the various development works that have been undertaken by the visionary leadership of the Prime Minister, Shri Narendra Modi, and he mentioned about the Kashi Vishwanath Corridor, the Shri Ambaji Temple in Gujarat, and also the Pran Pratishtha of the Shri Ram Lala Temple at Ayodhya. And this is the hallmark of the government of India, and the Honorable Prime Minister is now releasing the commemorative postal stamp, and also the stamp is being now released by the Honorable Prime Minister and the Chief Minister of Gujarat and the Deputy Chief Minister of Gujarat. It's a 5 rupee postage stamp depicting the Somnath Temple.
2: एक स्मारक डाक टिकट इस अवसर पर जारी किया गया. सोमनाथ मंदिर की तस्वीर उस पर बनी है. माननीय प्रधानमंत्री जी ने जो डाक पुस्तिका है उसे जारी किया और उपस्थित जनसमूह की ओर विशेष रूप से उसे दिखाया भी, और मंच के जो पार्श्व भाग में स्क्रीन है उस पर भी इसकी छवियां इस समय होगी.
1: एंड नाउ नीलम, द ऑनरेबल प्राइम मिनिस्टर विल रिलीज द कमेमोरेटिव coin. It is a 75 rupee denomination coin, and it's very beautiful indeed. The two sides can be seen on this very special memento that the Honorable Prime Minister is displaying, and this is to mark the occasion of the 75th anniversary of the consecration of the rebuilt Somnath Temple. It says Bharat India rupees 75 with the lion capital of the Sarnath, and on the heads there's the beautiful replica of the Somnath Temple.
2: 75 रुपए का एक स्मारक सिक्का भी इस अवसर पर जारी किया गया. सोमनाथ मंदिर के पुनर्निर्माण के बाद उद्घाटन होने के 75 वर्ष पूरे होने पर विशेष ये कार्यक्रम का आयोजन किया जा रहा है, सोमनाथ अमृत महोत्सव. माननीय प्रधानमंत्री जी की उपस्थिति इस अवसर पर, अन्य गणमान्य व्यक्ति यहां पर उपस्थित हैं, और एक विशाल जनसमूह माननीय प्रधानमंत्री जी को सुनने के लिए उत्सुक. प्रधानमंत्री जी ने स्मारक डाक टिकट और सिक्का जारी किया है, और सोमनाथ मंदिर के पुनर्निर्माण पुनरुत्थान जो किया गया है और जो ऐतिहासिक इसका महत्व है उससे जुड़ी प्रदर्शनी का भी अवलोकन किया माननीय प्रधानमंत्री जी ने, और माननीय प्रधानमंत्री जी का संबोधन अब इस कार्यक्रम में.

0: કરી દેશમાં હાઇવેમાંથી બિના રૂક્યા ગાડીયારા ટોલ કાટણરા નવા સિસ્ટમ રિસર્વાત કિની રાજ્યના નોજવાનામાં વિજ્ઞાન તકનીકી કૌશલ બધાવણ સારું બ્રહ્મગુપ્ત પુરસ્કાર શરૂ કરણરો એલાન અર પ્રદેશરા આતુણી હલકામાં જબરદસ્ત ગરમી અર લૂ ઈસા ગઈ પ્રાદેશિક સમાચાર બુલેટિન પૂરો ફ્યો નમસ્કાર
1: एफएमएन 101.3 मेगाहर्ट्ज पर आकाशवाणी बांसवाड़ा का ये माह चैनल है। शाम के 7 बजे प्रस्तुत है किसान श्रोताओं का अपना कार्यक्रम चौपाल।

ચોપાલ કાર્યક્રમ સાંભળવા વાળા સબ ભાઈ અને બહેનોને સોરાથી કેરીતા બહેનનું રામ રામ રામ રામ. ભાઈ અને બહેનો, ભીષણ ગરમી પડી રહી હૈ અને આની ગરમીમાં ભી ભાઈ બહેન હે ખેતીબાડીનું કામકાજ લાગી લઈ એની હાથે હાથે સામે કાઢીને ભાઈ બહેન સોરા ઉપર આવે તો આ વાત કરવાનો આનંદ હે મળી જા. સોરા ઉપર આપણે વાત કરવા ખેતીવાડીથી જોડીને તો હવે આપણે આજે વાત ખેતીથી કે સબ્જીથી કે જોડી વાત કરવા આપણે તો આજે આપણે સોરા ઉપર વાત કરો ગરમી અને સબ્જીની બારામાં કે જે ગરમી અને મોસમની શરીરની જે હાઇડ્રેટ રાખી અને સ્વસ્થ રાખી એવી સબ્જીનો આપણે ચુનાવ કરવો જોઈએ. મતલબ ગરમીની મોસમ બદલે ઉપયુક્ત સબ્જીનો ચુનાવ કરવો ખૂબ આવશ્યક છે. એવી સબ્જી આપણે ચુનવી જોઈએ જેની પાણીની ભરપૂર માત્રા હોય અને હાથે હાથે એ સબ્જી તાસીરની ઠંડી હોય તો એવી સબ્જી ખાવાથી આપણું શરીર હે એ સ્વસ્થ રહે અને આપણે શરીરની પાણીની જે કમી હે એની બી ભરપાઈ થાય. ગરમીની મુખ્ય સબ્જી અહીં લોકી હે એ આસાનથી એક તો પચી જાય અને બીજું પાણીથી ભરપૂર સબ્જી હે. લોકીની સબ્જીનો આપણે રાયતું હે સબ્જી હે જ્યુસ બનાવીને ઉપયોગ કરી શકો, લોકીનો સૂપ બી બનાવી શકો. આમથી આપણે પેટને બી ઠંડક મળે અને હાથે હાથે આયરનની પ્રચુર માત્રા રહે. બીજું જે હૃદય રોગી રહી એ આપણે જેમને કોલેસ્ટ્રોલ બળેલું રહે એના લોકોને બી લોકીનું સેવન કરવું જોઈએ. આનો પરબાટને અગર જ્યુસ પીએ તો શરીર બદલા ખૂબ ફાયદેમંદ છે. એની સાથે આપણે ગરમીને આપણે કકડીએ મળી ખીરા કકડીને વાલણ કકડી હે જેનો આપણે ઉપયોગ કરો તો આપણે શરીર હાઇડ્રેટ રહે, આપણે શરીરની પાણીની આપૂર્તિ બરાબર રહે. આને આપણે સલાદ હે રાયતો હે યા ફિર કચ્ચો બી ખાઈ શકો અને હાથે હાથે આને સબ્જી બી બનાવી શકો. તો આ બી એક ગરમી બદલે અચ્છી સબ્જીનો ઓપ્શન હે. એની હાથે આપણે તોરઈનો ઉપયોગ બી કરી શકો. તોરઈ હે પાચનમાં હલકી રહે અને ફાઇબરથી ભરપૂર રહે, ગરમીની પાચન ક્રિયાને દુરસ્ત રાખે. ભીંડીનો પ્રયોગ બી ગરમીમાં થાય. ભીંડી સૌથી લોકપ્રિય સબ્જી બી રહે, સૌને પસંદ બી આવે. આણમાં એક તો કમ કેલરી રહે અને ફાઇબરની માત્રા જ્યાદા રહે તો સુપાચ્ય રહે. ઉનાળા ઠંડા હોય હલકું રહે અને સુપાચ્ય રહે અને ગરમી બદલે ઉત્તમ સબ્જી રહે. એની હાથે આપણે કચ્ચી કેરીનો ઉપયોગ કરી શકો. કચ્ચી કેરીની લોંજી બનાવીને ઉપયોગ કરી શકો, સબ્જી બનાવી શકો. હાથે કેરીનો પન્નો હે યા ફિર કચ્ચી કેરીની ચટણી બનાવી દઉં તો આ હે આપણને લૂથી બચાવવાની મદદગાર હે. આપણે દેખી રહ્યા આપણે ગરમીના સમયમાં ખૂબ ગરમ હવા ચાલી રહી, લૂ ચાલી રહી તો આવા સમયમાં આપણે કચ્ચી કેરીનો ઉપયોગ કરવો શરીર બદલે ખૂબ ફાયદેમંદ હોય. એના હાથે હાથે કચ્ચા પ્યાજનો બી પ્રયોગ આ સમયમાં કરવો જોઈએ જે આપણને ગરમી અને લૂથી બચાવ કરે. ગરમીની મોસમમાં હરી પત્તેદાર સબ્જી બી આપણે ખાવી જોઈએ જેમ પાલક હે, પુદીના હે, ચોલઈ હે. એનું આપણે સેવન સબ્જીના રૂપની સલાદના રૂપની કરી શકો, રાયતાના રૂપની કરી શકો. હવે આપણે શિમલા મિર્ચી અને ટમાટર હે એનો બી ઉપયોગ કરી શકો. આ સબ્જી આપણે પાચન ક્રિયાને સુધાર કરી અને આને એન્ટી ઓક્સિડન્ટની જે આપણે શરીર બદલે કાફી આવશ્યક રહે. તો આ કોઈ સબ્જી અહીં જે આપણે શરીરની પાણીની કમી પૂરી કરી અને શરીર ઠંડક આલે એના માટે આપણે કરેલાનો પ્રયોગ કરી શકો. કરેલાથી ખૂબ સાફ થાય અને પેટ બદલે ખૂબ ફાયદેમંદ રહે. કદ્દુનો પ્રયોગ બી કરી શકો. કદ્દુ શરીર

0: પડે કે વચન વધવે.
1: બીજો ઉપચારિત બીજ જોઈએ એમ ઉન્નત કિસ્મ ના હતી ક્વોલિટી ના મારા શરીર થકી લાવવા થતા હોતા હજી જ છું એમ જેમને કોઈ કીટ ને કીડા વગેરે ને થાય એવા બીજ હોય.
0: તો અચ્છા બીજ ચોઈન કયો બીજ બનાવશો એમની આપણે નર્સરી તૈયાર બી કરી શકો ને ડાયરેક્ટ હે બીજ એ જમીન માં લગાડી આપણે સબ્જી ની ખેતી કરી શકો. તો બીજ અચ્છા હોગા તો એમ રોગ થી લડવાની ક્ષમતા પહેલથી કેસ રહેવા. હવે આપણને બતાડો કે આણમી કેવો પ્રકારનો ઉર્વરક નું યા ખાતર નો પ્રયોગ કરવો જોઈએ.
1: ખાતર તો આપણે દેશી ખાતર ગોબર નો ખાતર રહે હળી ખાદ રહે એ આપણે 20-25 ટન એક હેક્ટર ને 20-25 ટન ખાતર દેવી રહે ને જૈવિક વિકલ્પ બી રહે જેમ જૈવિક વર્મી કમ્પોસ્ટ થઈ ગયું જીવામૃત થઈ ગયું ને એ હજી બઢિયા રહે ને રાસાયણિક ખાદ ને જેમ એનપીકે ખાતર નો ઉપયોગ બી કરી શકો. પણ આપણે જૈવિક ખાદ નો ઉપયોગ કરો ને તો જૈવિક ફસલ નો લાભ વધારે મળે કેમ કે આપણે નોર્મલ રેટ થકી જૈવિક ફસલ ને રેટ 20-30% વધારે મળે.
0: હવે બજાર માં ભી આપણે જૈવિક ફસલ ની માંગ વધારે કે સબ્જી આપણે ખાવા મેં લો આપણને જે પોષક તત્વ ની બધા સબ્જી થી મળી તો અગર જૈવિક ખેતી કરવા અને જૈવિક ખેતી થી તૈયાર આપણે ફસલ ખાવા તો આપણને શરીર ને અચ્છો લાભ મળેગા એની પૌષ્ટિકતા ભી રહેગા ગુણવત્તા ભી રહેગા. તો આ વાત તો ઘણી અચ્છી તમે બતાડી. હવે પરમેશ્વરભાઈ એ બતાડો કે આને સબ્જી અમે રોગ કયા થાય અને રોગ નિયંત્રણ બદલે આપણે શું કાર્ય કરી શકો.
1: આપણે એમ સબ્જીઓ અમે વધારે તક તો કીડા થઈ જાય ને જેમ આપણે સબ્જી હળી જાય ફફૂંદ લાગી જાય ને અલગ અલગ જેમ છેદ થઈ જાય ફલો માં સફેદ મક્ખી આવે ને એ ખુબાકી થઈ જાય તો એમ બદલે તો ઉપાય તો એમ હોય કે જે આપણે નીમ નો તેલ નો છિડકાવ કરે અમે ટાઈમ ટુ ટાઈમ ને હજી ટ્રેપ લગાડી દો એમ કીડા ને ટ્રેપ લગાડી દો પોલી હાઉસ રે તો પોલી હાઉસ થકી સહી કરી દો. કીટ ને રોગ ના નિયંત્રણ બદલે તો આપણે જૈવિક વિધિ થકી કરે તો એ સચ્છું રહે યા કાંઈ કીડા લાગી ગયા તો તરત કે તરત તો આપણે જૈવિક છિડકાવ કરી થકી સહી થઈ જાય. પણ એમ ટાઈમ લાગી જાય અને આપણું ધ્યાન નહીં રહે તો પછી રાસાયણિક કેમિકલ નાખવા પડે.
0: તો આપણે શરૂઆત માં સગરામાં ઉપાય કરી દો તો આપણી ફસલ ને આપણે કીટો થી જીવાણુ થી બચાવી શકો નહી તો રાસાયણિક પદાર્થો નો ભી ઉપયોગ આપણે ભી કરવું પડી શકે. બીજો આને સબ્જી ની જે ખેતી કરવાની કઈ કઈ આધુનિક તકનીકો નો આપણે ઉપયોગ કરી શકો.
1: આધુનિક તકનીક તો સબથી ક્યાંય આપણે વધારે સાલે પોલી હાઉસ કેમ કે પોલી હાઉસ માં ટમાટર ને મિર્ચ ખીરા જે પૂરા વર્ષભર ઉગાઈ જાય ને જે સબ્જી એનમે પોલી હાઉસ ખુબ કામ આવે. પછી એક શેડ બનાવે તો શેડ સૂરજ ની તેજ ગરમી થકી આપણે પૌધાને બચાવ બદલે શેડ કામ આવે ને જૈવિક ખેતી તો થાય જે રસાયણ મુક્ત ખેતી જેને કહેવાય આપણે એ થઈ જાય.
0: અચ્છા તો એ આપણે સ્વાસ્થ્ય બદલે ભી અચ્છી રે. અને કઈ કૃષિ વિભાગ સબ્જી ની ખેતી ની કઈ સહાયતા લે.
1: હા રાજસ્થાન સરકાર ને તે ખુબાકી યોજના હે જેમ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હે એમ થકી આપણે સહાયતા મળે. રાષ્ટ્રીય બાગવાની મિશન ચાલી રહ્યું હે ફેર કૃષિ યંત્ર સબસિડી યોજના હે જેમાં આપણે યંત્ર ઉપર સબસિડી મળે એમ થકી ખુબાકુ આપણે મદદ મળી શકે.
0: તો મતલબ સરકાર ભી આપણી સહાયતા કરે સબ્જી ની ખેતી ની.
1: હા હા સરકાર સહાયતા કરે.
0: પરમેશ્વરભાઈ બતાવો કે આપણે ઘણાભાઈ સબ્જીની ખેતી કરી બી રહે ને ઘણાભાઈ કરવાના ઈચ્છુક બી એના બદલે આપણે સુજા હું આલો.
1: આપણે વાગડ ક્ષેત્ર માં તો સબ્જી સ્થાનીય મંડી જેમ આપણે ડુંગરપુર ઉદયપુર થઈ ગઈ બાંસવાડાની મંડી થઈ ગઈ એમને વેચી શકો ને એમ બાદ કુછ કિસાન તો અમદાવાદ વડોદરા ઉડી બી સબ્જી નો વેપાર કરે ને પ્રતિ હેક્ટેયર અચ્છી પેદાવાર થાય ને અચ્છી જૈવિક સબ્જીઓ રહે તો 1.5-3 લાખ રૂપિયા મુનાફા થઈ જાય એક હેક્ટેયર ને હિસાબ થકી. જલવાયુ મોસમ ને ફસલ ઉપર નિર્ભર કરે મુનાફો કે મુનાફો અલગ અલગ હિસાબ થકી થાય પણ અચ્છો મુનાફો થઈ જાય.
0: અચ્છા તો કુલ મલાવીના એક પ્રકારની આમદની આલવા વાળી ફસલ રહે સબ્જીની તો આની ખેતી કરવી જોઈએ. અને બીજું આપણે જૈવિક રીતે કરવાથી બી ફાયદો હોય કે આપણે ખુદ ને બદલે બી આપણે અચ્છી ફસલ હોય ઉપજાવી શકો. આપણે આના ક્ષેત્રની લોકપ્રિય ફસલ કઈ હિ સબ્જીની ને એને અનુમાનિત કેટલી પેદાવાર થાય એના બારામાં આપ અમને જાણકારી આપો.
1: સબથી વધારે આપણે ક્ષેત્રની લોકપ્રિય ફસલ તો છે ટમાટર કેમ કે ટમાટર ની પેદાવાર સબથી વધારે થાય જેમ એક હેક્ટેયર બી ટમાટર 300-400 ક્વિન્ટલ થાય ને એને માંગ બી સ્થાનીય બજાર માં નિર્યાત માં બી ટમાટર ની માંગ સબથી વધારે. એના બાદ ભીંડી થઈ ગઈ ગોભી થઈ ગઈ લોકી મિર્ચ થઈ ગઈ
0: જાણકારી આપી આપણે પરમેશ્વરભાઈ અમારી સબ્જી ની ખેતી બારામાં.

0: એ જાણકારી અમારા કિસાન ભાઈઓ બદલે જે સબ્જીઓની ખેતી કરી રહ્યા અને કરવાનો ચાહી રહ્યા એને બદલે ખૂબ લાભ કરી રહ્યા, તો આમ બદલે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ.
1: दोस्तों, आकाशवाणी बांसवाड़ा का एफएम माही चैनल सुनने के लिए अब आपको कहीं जाने की दरकार नहीं, दुनिया के किसी भी कोने में सुन सकते हैं आकाशवाणी बांसवाड़ा का अपना एफएम माही चैनल. आपको करना बस इतना सा है, अपने मोबाइल फोन में प्ले स्टोर में जाइए, टाइप कीजिए न्यूज ऑन एआईआर बिना किसी स्पेस के, MEWSONAIR यार. आप जैसे ही टाइप करेंगे यही है वो ऐप जिसके जरिए आप सुन सकते हैं आकाशवाणी बांसवाड़ा का माई चैनल. याद रखिएगा, प्ले स्टोर में जाकर आपको सर्च करना है न्यूज ऑन एआईआर. हमें रहेगा आपके फीडबैक का इंतजार. नमस्कार.
0: ભાઈ અને બહેનો, આ સરાવ પર આપણે પરમેશ્વરભાઈ હતા અને વાત આપણે કરી સબ્જીની ખેતીની બારામાં, અને પરમેશ્વરભાઈ આપણને સબ્જીની ખેતીની બારામાં પૂર્ણ જાણકારી આપી, વિવરાબંધ જાણકારી આપી કે સબ્જીની ખેતી બદલે હવે આપણે ખેતરની તૈયારી કરવી જોઈએ, બેઝ કેવું લેવું જોઈએ, એના અલાવા ઉર્વરક જળ પ્રબંધનની હાથે હાથે જે સરકારી સુવિધાઓ મળી, સરકારી જે યોજના ચાલી એના બારામાં પૂર્ણ જાણકારી આપી. એને હાથે હાથે પરમેશ્વરભાઈ હે આપણને પોલી હાઉસની બારામાં બી જાણકારી આપી કે પોલી હાઉસની સબ્જીઓની ખેતી હર્થ થા. તો અહીં આપણે સૌરા ઉપર પોલી હાઉસની બારામાં વાત કરો કે પોલી હાઉસની કૃષિ આપણે હર્થ કરી શકો. પોલી હાઉસ એક નિયંત્રિત પર્યાવરણની તકનીક હૈ જેને પારદર્શી પ્લાસ્ટિક શીટથી બનેલા ઢાંચાને ફસલે આપણે ઉગાડ્યા. આ એક આધુનિક તકનીક હૈ, સંરક્ષિત ખેતીની તકનીક હૈ. આને પ્લાસ્ટિક શીટથી ઢાંચો બનાવી ને એને તાપમાને નિયંત્રિત રાખી નમીને ફસલો ઉગાડી. આ એક ખૂબ જ તકનીક હૈ, આધુનિક તકનીક હૈ ને આનાથી ઘણા લાભ હૈ. તો આપણે આના લાભની ચર્ચા કરો તો એક તો આનો સૌથી બડો લાભ એ કે બે મોસમ ફસલ ઉત્પાદન થાય, મતલબ જેનો મોસમ નહીં હોય એવો બી આપણે ફળ સબ્જી પોલી હાઉસ દ્વારા ઉગાડી શકો. અને જે ફસલ ઉગી એનું બજારમાં મૂલ્ય બી અધિક પ્રાપ્ત થાય. બીજું બે મોસમની ફળ સબ્જી આપણને ખાવાની. એની અલાવા પોલી હાઉસની જે સબ્જી ઉગાડો એને આપણને કીટોથી બીમારીઓથી ખરાબ મોસમથી બચાવ થાય, કેમ કે આને કીટોથી બીમારીથી રક્ષા થાય. હાથે હાથે જેમ ખરાબ મોસમ હોય કે તેજ ધૂપ હોય, બારિશ હોય, પાલા પડે, એનાથી બી સબ્જીઓના અને ફળોની જે બી ફસલ આપણે ઉગાડો એને બચાવ થાય. આને એક તો સંસાધનની બી બચત થાય. આને ડ્રીપ સિંચાઈ દ્વારા આપણે ઉપયોગ કરો એ માટે ફર્ટિગેશન તકનીકનો ઉપયોગ કરો, જેમથી કે પાણી ઉર્વરકની 50-70% સુધી બચત થઈ જાય. બીજું પોલી હાઉસમાં ફસલ કરવાનો એક લાભ એ બી કે આને બેદાબની ઉત્તમ ગુણવત્તાવાળો ફળ ને સબ્જી આપણને પ્રાપ્ત થાય. તો આ પોલી હાઉસમાં ખેતીના કુછ લાભ હૈ. બીજું પોલી હાઉસમાં ખેતીના જે મુખ્ય પલોરી એના પ્રકાર એ કે આણે એક નિયંત્રિત વાતાવરણ રહે, આણે તાપમાન, નમી, પ્રકાશ, હવા સબ નિયંત્રિત રહે, જેથી ગરમીની ફસલ સર્દીની ને સર્દીની ફસલ એ ગરમી બી મળી જાય. પોલી હાઉસમાં મુખ્ય ફસલ અહીં શિમલા મિર્ચી હૈ. આપણે જે બજારમાં દેખો અલગ અલગ રંગોની શિમલા મિર્ચીઓ મળી, તો રંગીન શિમલા મિર્ચી અને પ્રમુખ ફસલ હે. બીજું પોલી હાઉસમાં બીજરહિત ખીરા ઉત્પન્ન થાય, ચેરી, ટમાટર, બ્રોકલી, સ્ટ્રોબેરી, જરબેરા, ગુલાબ આવી ફસલ આસાનથી ઉગાડી શકો. આની લાગત હૈ એ હૈ કે એક મતલબ આપણે દેખો તો 32-38 લાખ લાગત પ્રતિ એકરની આવે. આને બદલે સરકાર હે સબસિડી બી આવે કે 50-70% સબસિડી હે આપણે જે રાજ્ય સરકાર હે એ આવે. મહિલાને બી 70% તકની સબસિડી મળે. અગર આ પોલી હાઉસ આપણે લગાવવા જાઓ અને પોલી હાઉસમાં ખેતી કરવા જાઓ તો સરકારની તરફથી આ સુવિધા આપણને મળી રહી. અને ફૂલોને જરબેરા, ગુલાબ, ગેંદાની ખેતી થાય. ફળોને સ્ટ્રોબેરી, પપીતા વગેરે આપણને ફળોને ઉત્પન્ન ઉગાડી શકાય. અને આને કમાઈ બી અચ્છી થાય કે 3000 વર્ગ મીટર

0: प्रसार भारती के पास है भारतीय संस्कृति की अनमोल धरोहर। इसमें शामिल है शास्त्रीय संगीत, नृत्य, साहित्य, नाट्य विधाएं, धारावाहिक, वृत्तचित्र और अन्य दुर्लभ रिकॉर्डिंग और अब आप आकाशवाणी और दूरदर्शन के खजाने की डीवीडीज और सीडीज हासिल कर सकते हैं भारत में अपने संग्रह के लिए। प्रसार भारती के कार्यक्रमों का खजाना अगर है आपको पाना तो लॉग ऑन कीजिए www.prasarbhartiarchives.co.in। याद रहे www.prasarbhartiarchives.co.in।
1: ભાઈ બહેનો, આ સ્વરા ઉપર આપણે એટલો બધો અટકી થયું દેવકીનંદન જોશીના અવાજમાં કે આ દુનિયા રંગરંગીલી ને સંઘ હે દુનિયા ને પલ પલ રંગ બદલે ભાતિ ભાતિ માણવા લોગ રહી ને એમને એમ આપણો મોસમ બી ઘણો રંગ બદલી રહ્યો હોય કે આપણે જેમ તાપમાન હે ખૂબ તેજ હે લો ચાલી રહી હે ખૂબ ગરમી ચાલી રહી હે તો આની વહેની ભાઈ બહેનના સ્વરા ઉપર આવી લઈ તો એ ખૂબ ધન્યવાદનો પાત્ર હે ખેતી બાડીમાં આટલા બધું કામ બી કરી રહી આપણું કામકાજ તો આપણે કરવું જ પડે કે કેટલે બી કેવી બી મોસમ હોય પણ આપણે જે દૈનિક કાર્ય હોય એ આપણે કરવું પડે પણ આના મોસમમાં આપણને કોઈ વિશેષ સાવધાની જરૂર રાખવી જોઈએ કે બાળે અગર ખેતરમાં કામ કરવા નીકળવું હોય તો પૂર્ણ સુવિધાથી નીકળવું હોય પહેલી વખત કોશિશ કરવી હોય કે બફરની બે થી લગાડીને ચાર પાંચ વાગ્યા સુધી આપણે ખેતરમાં કામ નહીં કરવું ખૂબ લો ચાલે તેવી એ ધ્યાન રાખવું જોઈએ હાજને હવાનો સમય આપણને ચૂંટવો જોઈએ એના અલાવા બી આપણને કે કામ કરવા જવું હોય યા બહાર નીકળવું પડે તો પૂર્ણ સાવધાની રાખવી જોઈએ કે ધીરે ધીરે સુતી કપડું પહેરવું જોઈએ માતમ બાંધવું જોઈએ ચશ્મા પહેરી લેવા જોઈએ એના હાથે હાથે આતાઓનો બી દસ્તાવેજનો પ્રયોગ કરવો જોઈએ ને બીજું ભાઈ દાડામાં આપણને પાણી ટેમ ટેમ ઉપર પીતું રહેવું જોઈએ એના અલાવા જે ઠંડો પેય પદાર્થ જ્યુસ હિ કેરીનો પણો હે શરબત હિ એવું આપણે પીતું રહેવું જોઈએ જેથી આપણું શરીર બી હાઇડ્રેટ રહે ગરમી નો અને લોનો અસર હે કમ પડે તો આની સાથે વાત મેં આપણે સરા ઉપર કહેતો સરવ ભાઈ બહેને આ સાવધાની બી રાખવી આના ઉપર આપણે હજી વાત કરવી હતી પણ આજે હે સરાનો સમય પૂરો થઈ ગયો તો આસ્તરિતા એમને આજ્ઞા આલો રામ રામ રામ રામ

આપણે કિસાન શ્રોતા સુંદરથી કાર્યક્રમ ચોપાલ આકાશવાણી પાંચવાડા કા યે માહે ચેનલ હૈ શામ કે 7:30 હો રહે હૈ કુછ પલો મેં આપ સુનેંગે હમારે જયપુર કેન્દ્ર સે પ્રસારિત કાર્યક્રમ